ઉત્તરાયણ કાર્યક્રમ શ્રોણી સર્વે શ્રોતાંકે રમાશંકરે નમસ્કાર, શ્રોતો સ્વાગત છે કાર્યક્રમ ઉત્તરાયણ મેં. ઓર ચોમાસા દિન શરૂ હો ગઈ દગડ્યો જુલાઇ મહિના કો, ઓર આજ જુલાઇ મહિનો પહેલ દિન બરખલે ઠીક ઠાક હૈ. ઓર દગડ્યો જો પ્રકૃતિક એક યશ ઉપહાર છું જૈલ મનખી ખુશ હજા, પ્રકૃતિ ખુશ હજે. ઓર સબસે જ્યાદે ખુશી જો હમર ખેતબાડી કામમાં લાગી હોઈ, હમર કિસાન ભાઈ બહેણી હોંગી, હમર દગડુ હોંગી, ઉનકો ફેર હું કે જબ દ્યો હું તો હમર નાચપાણ ભોલ હું, પ્રકૃતિમાં હરિયાલી હિ, ઓર જબ ચારો તરફ હરિયાલી નાચપાણ હું તો મનખી જીવન સચમે સુખી હું. કે એક તરફ તો હમર નાચપાણી ભંડાર ભલ હોંગી, અબ અશોજક ફસલ જબ તૈયાર હોઈ વિક લીજિએ હમકો દ્યો ચાહી હોરો, ઓર દૂસર તરફ ખૂબ સારે હરી ઘા જમું તો હમર જોતલો ઢોર ડંગર હોંગી, ઉનરલે જીવન મેં કાફી સુખી હૈ કે ઉનકો પર્યાપ્ત માત્રામાં ભલ ઓર હરી ઘા મિલ જા. તો દગડ્યો યો માની જા કે જો યો ચોમાસક દિન જબ શરૂ હોંગી તો યો પ્રકૃતિ ઉપહારક રૂપમાં માની જાની, ઓર યો માની જા કે યો વખત મેં સબસે જ્યાદે પ્રકૃતિ કે સહેજણક લીજી મનખી કા કામ કરું છું, ઓર યો સહેજણક કામ કરી જા વન મહોત્સવ દ્વારા. દગડ્યો વન મહોત્સવ હર સાલ હોંગી, એક તારીખે સાત તારીખ તક લીજી, સાત દિન લીજી મનાઈ જા. ઓર વન મહોત્સવ જો સિદ્ધ સિદ્ધ ઉદ્દેશ્ય છું વો યહી છું કે પ્રકૃતિક શ્રૃંગારક લીજી, પ્રકૃતિક સૌંદર્યક લીજી હમક વૃક્ષારોપણ કરવા ચાહી હું. વૃક્ષારોપણ કરણ દગડ દગડે હમ યહ સંદેશ દેણ ચાહું કે જો લે હમર આસપાસ પર્યાવરણ છું જલવાયુ છું ઓકે હમ સંરક્ષિત કર સકું, ઓકે બચે સકું, તાકી હમર આણી વાળી જો પીઢ઼ી છે, આણી વાળી જો મનખી છે, ઉલે યહ પ્રકૃતિ કે ઉહી પ્રકારે જી શકી જો પ્રકારે હમ જીવન લાગ રહી. કે પ્રકૃતિ કોઈ એક દ્વિ દિને બાત નહા, યહ પીઢ઼ીઓ સદીઓ બટી હમર પૂર્વજુલ હમર પુરખુલ હમર લીજી બચે પર ધર રાખી. અબ હમર જિમ્મેદારી છું કે હમ લઈ કે બચે પર ધરું, ઓર હમર જો આણી વાળી પીઢ઼ી છું ઉલે એકે યહી રૂપ મેં દેખ સકે. તો યક લીજી હમકે કુછ ઉ કામ કરણ પડીલ જે યક સંરક્ષણ સકો, જે યક બચ સકો. જૈસે કે દગડ્યો ખાસ તૌર પર હમ યો બાત કે ધ્યાનમાં ધરું કે હમ વૃક્ષારોપણ જરીએ પ્રકૃતિ કે સુંદર બનાવવા કામ તો કરું કરું, લેકિન દગડ દગડે વૃક્ષારોપણ કરણ દગડ સાથ સાથ ઉનર સુરક્ષા લે કરું. કઈ બાર યસું કે હમ લાખો વૃક્ષ લગાનું અખબાર મેં છપું સબ કુછ હું, લેકિન હું વૃક્ષનું દેખભાલ નહીં હોને કે વજહ યા તો ઉનકો કોઈ જાનવર ખા દઉં યા હું સૂખ જાની, તો જરૂરી યે છું કે અગર હમ આપણું મનમાં સંકલ્પ લઈ રાખો હમ કહું કે તું દસ પેડક જગ પર દ્વિ પેડ લગાવો, લેકિન ઉ દ્વિ પેડ કે ઠુલ બોર્ડ બનાવ તક લીજી વીક જિમ્મેદારી લ્યો, તાકી હું યહ પ્રકૃતિમાં એક સહી રૂપેલ ઠાળ હ સકી ઓર હમકે ઠંડ હો દી શકી, હમકો ફલ દી શકી, હમકો શો દી શકી. તો યહ સબ લીજી જરૂરી છે કે હમ એક સહી તરીકા સમજતે હુએ કામ કરું. તો દગડીઓ યહ તો વાતચીત હમલ કરી ઓર હમર વન મહોત્સવ મનાઈ જાણ લાગરો. તો કાર્યક્રમમાં પહેલે એક ગીત સુનું, ફિર કાર્યક્રમમાં આગે આપકો વન મહોત્સવ બારેમાં ઓર વાતચીત કરું.